ઈશાનો હેલો ચિત્રરંજન કાર્યવાહીત ઘેતા નિમણી ફરમાઈશ કુચેલી મ્હાપસા હંગાચાન સિલ્વેસ્ટર રોડ્રિગીસ હાંચી તાણી હે સોંગ ડેડિકેટ કેલા ટીચિંગ આણી નોન ટીચિંગ સ્ટાફ આણી સ્ટુડન્ટ્સ ઓફ સેન્ટ ઝેવિયર્સ કોલેજ મ્હાપસા બોમ્બે ચિત્રપટા ખાતીર રેમો ફર્નાન્ડીસ હાંચો આવાજ કમ્પોઝિશન એ આર રહેમાન ગીતકાર મહેબૂબ ફરમાઈશ આસા કુચેલી મ્હાપસા હંગાચાન સિલ્વેસ્ટર રોડ્રિગીસ હાંચી